0: तो चलिए, बहुत सुंदर प्रस्तुति, बहुत बहुत धन्यवाद माता जी को इतना सुंदर प्रस्तुति। अचानक में जब उनको बुलाया, पहले झिझक थी, लेकिन जब माइक में तो बड़ा बड़ा आदमी भी झिझक करते हैं, डर जाते हैं, पसीना निकल जाता है, लेकिन इतना उम्र होने के बाद कहाँ तक पढ़ाई किया, पढ़ाई किए कुछ
1: नहीं,
0: भगवान के पास पढ़ाई कर रहे हैं।
2: भगवान पढ़ा वैसे,
0: भगवान पढ़ा रहे, अभी पढ़ने आए, ये भी एक राज है। तो दादी माँ का आवाज़ सुन रहे थे, तो इस कार्यक्रम को आगे बढ़ाते हुए और कौन रह गया जो कुछ बोलना चाहेंगे? अरे वाह,
3: ओम शांति। आ शरीरनું નામ મનીષા છે, હું સુરતથી છું, આંબા તલાવડી સેન્ટરમાંથી। આપણા સ્ત્રીઓને છે ને ઘણા બધા ટેન્શન હોય છે લાઈફમાં, હું એક હાઉસવાઈફ છું, એક માં છું, અને કોઈ પણ માં હોય ને એની એક ચિંતા હંમેશા હોય એને બાળકોને લઈને, કે મારા બાળકોના સંસ્કાર છે ને કોઈ દિવસ બગડવા ના જોવે। અને આજકાલમાં, આજકાલની લાઈફમાં જે આપણો માહોલ બગડેલો છે, એ તો બધી માનો આ વિષય છે કે મારા છોકરાના સંસ્કાર હું કઈ રીતે સુધારું, એનામાં કોઈ સંસ્કાર એના કોઈ બગડવા ના જોવે। એના માટે મારો એક અનુભવ હું તમને કહેવા માંગીશ કે શિવ બાબા, આ એક છેલ્લા એક વર્ષથી હું બ્રહ્મકુમારીઝને ફોલો કરું છું અને શિવ બાબામાં મને વિશ્વાસ

0: આવ્યો છે એના ઘણા બધા એવા અનુભવો છે જેના લીધે મને તેના પર વિશ્વાસ આવ્યો છે. હું ખાલી એટલું કહેવા માંગીશ કે તર્ક વિતર્કને છોડો, કે ભાઈ આપણે હંમેશા તર્ક વિતર્કમાં લાગતા હોઈએ કે હિપ્નોટાઇઝ કરે છે, આવું હોય તેવું હોય, એ લોકો આપણને આમ કરે છે, એ બધું છોડો. બસ ખાલી એકવાર આવીને શિવ બાબાના દ્વારે આવીને એકવાર અનુભવ કરો, એ તમને અનુભવ આપશે કે તમારી લાઈફના ઘણા બધા ટેન્શનો, ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય જેના રસ્તા તમને એ બતાવશે, તમને ખબર બી નહીં પડે. બસ ખાલી હું એટલું કહેવા માંગુ છું, એકવાર તમે આવો અને શિવ બાબાને ફોલો કરો. ઓમ શાંતિ. થેન્ક યુ.
1: મનીષા કો બહુત બહુત ધન્યવાદ. રાજયોગ અભ્યાસ કરતી હૈ ઓર જીવન મેં જો અંધવિશ્વાસ રૂઢિવાદી કો ત્યાગ કરકે કિસી સુની સુનાઈ બાતો મેં જબ તક અનુભવ નહીં કિયે, જબ તક નહીં દેખે કિસી સુની સુનાઈ બાતો મેં વિશ્વાસ નહીં કરના હૈ ઓર આપના અનુભવ આધાર સે આપના બતાઈ. સહી મેં પરમપિતા પરમાત્મા કા યે દિવ્ય જો ભૂમિ હૈ ઉનસે અનુભવ કરતે હૈ. બહુ ખુશી લગતા જીવન પરિવર્તન હોને કા એક એ એક મોકા હે, તો હમરા ગ્રામવાસી સુન રહે તો ઓ ભી કભી મોકા મિલે તો જરૂર રાજયોગ અભ્યાસ કરે ઓર શાંતિવન મને બ્રહ્માકુમારી આશ્રમ મેં પહોંચે, એ હમરા સુભાવના હે. તો કાર્યક્રમ આગે બઢાતે ઓર એક સ્વ ઈચ્છા સે એક કુમાર આ ગયે, તો કુમાર જીવન મેં તો ક્યાં નામ હૈ ઓર એક આદર્શ ગાંવ કે લીએ સભી કે લીએ રાજયોગ કેટના આવશ્યકતા હૈ, ક્યુંકિ જીવન જીને કે લીએ સુખ શાંતિ આનંદ પ્રેમ શક્તિ સદા કે લીએ રાજયોગ સે મિલતા હૈ. જો આપ લોગ કા અનુભવ સે હમ સુન રહે થે અભી તક, હમરા શ્રોતા મિત્ર ભી સુન રહે, તો ખાસ કર ગાંવ કે લીએ શહર કે લીએ રાજયોગ જો આપ કર રહે તો વો કેતના કારગર સાબિત હોગા, રાજયોગ સે હમકો ક્યા ફાયદા હોગા ગાંવ કો ઓર શહર કો, વો ચીજ આપ બતાઈએ. આપકા સ્વાગત હૈ, આપકા પરિચય પ્લીઝ.
2: ઈ શરીર કા નામ અભી હૈ ઓર રાજયોગ સે મુજે સબસે બડા બેનિફિટ વો હુઆ હૈ કે મે છોટી છોટી બાત પે ગુસ્સા બહોત કરતા થા, તો મે અબ તો બહુ કમ ગુસ્સા કરતા હું ઓર એસે તો મેં તીન ચાર મહિનો સે જ્ઞાન મેં હું ઓર જો સાક્ષાત્કાર મુજે હુઆ થા પ્રકાશમણી દાદી કા જો સ્તંભ હૈ ના વહાં પે મેં સુબહ યોગ કર રહા થા તો જો મણી હૈ ના ઉસમે મુજે જાનકી દાદી દિખે મણી કે અંદર હા. ઓર દૂસરી બાત કે વો અવ્યક્ત લોક હૈ ના ઉસકા જો અવ્યક્ત સ્તંભ હૈ ઉસકી મણી કે અંદર મુજે જાનકી દાદી બાબા ઓર મમ્મા તીનો દિખે. અભી એ કેસે હુઆ એ તો મુજે માલુમ નહીં હૈ, ફિર ભી એ સાક્ષાત્કાર તો માના જાતા હૈ ક્યુંકી વો કિસી કિસી કો હી દિખતા હૈ, સભી કો તો નહીં દિખતા હૈ. ઓમ શાંતિ.
1: તો શ્રોતા મિત્ર આપ કભી અંદર જો શાંતિવન મેં આયેંગે યે તો પૂરા બહાર સે આયે દેખે હૈ જૈસે અવ્યક્ત લોક પ્રકાશમણી સ્તંભ હૈ શક્તિ સ્તંભ એ જો કે અમારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જો મુખ્ય હેડ ચીફ થે દાદી પ્રકાશમણી પહેલા પ્રશાસિકા ઓર ઇસકા બાદ ઓર શક્તિ સ્તંભ જો જાનકી દાદી ગુલજાર દાદી જો અવ્યક્ત લોક હૈ એ તીનો કા જો નામ લીએ વો તીન ચીફ થે અભી તો નહીં હૈ લેકિન એ પૂરા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કો જો પિલર કહેતે તીન સ્તંભ રખા હુઆ હૈ શક્તિ સ્તંભ પ્રકાશ સ્તંભ ઓર અવ્યક્ત લોક જ્યાંસે વો અનુભવ આધાર સે આપના બાત બતાઈ તો કોઈ અંધશ્રદ્ધા નહીં ઓર કોઈ બોલી બોલી મને કોઈ કહ નહીં પર નહીં વો ખુદ અનુભવ કિએ જિસકા આધાર સે અનુભવ લેકર જાતે યહાં પર જો ભી આતે અનુભવ લેકર જાતે આપ ભી ઇસ મોકા કો કભી જો મોકા મિલેગા જરૂર આકર આપના અનુભવ લે યે હમરા સુભાવના હૈ. રેડિયો મધુબન હંમેશા આપકો આને મેં સહયોગ કરેગા. ધન્યવાદ. ચલે કાર્યક્રમ કો આગે બઢાતે હુએ ઓર કોન રહ ગયા બેન? અચ્છા
3: ભાવના બેન, મેં યહાં 6 કે 8 મહિનાથી જ આવી છું પણ મને બહુ જ ગમે છે બાબાના કમરામાં આવીને જ્ઞાન લઈને, અને મને ગુસ્સો બહુ જ આવતો હતો. કોઈ નાની નાની વાત કોઈ બોલે ને તો ગુસ્સો આવે, કંઈ લેટ થઈ જાય 5-10 મિનિટ તો બી ગુસ્સો આવતો હતો મને. આજે મને એટલી આમ ફિલિંગ થઈ, આ મધુવનમાં આવ્યા પછી 3 દિવસની ભઠ્ઠી કરી એમાં મને એકદમ રિલાઇઝ થયું કે બધું અહીંયા મૂકીને જ જવું છે. અને એ બાબાએ મને એક સારો રસ્તો બતાવ્યો કે નહીં કે ક્રોધને ક્યાં મૂકીને જાઉં અહીંયા. બહુ સરસ છે કે અહીંયા બધું એમ ફીલ થાય છે કે બસ અહીંયા મધુવનમાં રહી જાઉં, ત્યાં જવાની ઈચ્છા જ નથી થતી મને ઘરેથી. હા, એક સ્વર્ગી હે ઘર યાદ નહીં આવતા. ઓમ શાંતિ.
1: બહુ બહુ ધન્યવાદ. સહી મેં સ્વર્ગ મેં જૈસે કોઈ દુઃખ અશાંતિ નહીં હોતા તો યહાં પર આતે પૂરા ઘર દ્વાર સબ ભૂલ જાતે, પરિવાર પૂરા ભૂલ જાતે.
4: ઓમ શાંતિ. મેરા શરીર કા નામ મનીષા હૈ ઓર મેં સુરત સે બ્રહ્મા કુમારી સેન્ટર સે હું. जरूर एक बार राजयोग शिविर करना चाहिए, जो आपकी जीवन की हर समस्या का समाधान है। और तमने एटलू आम सारू लागशे राजयोग मेडिटेशन करशो त्यारे, कोर्स करशो त्यारे, के तमने विचार पण नहीं आवे कि आपणी जिंदगी केवी रीते बदलाई रही छे। तमने खुद अनुभव थशे ज्यारे तमे एक वक्त राजयोग मेडिटेशन करो त्यारे, के राजयोग मेडिटेशन शू छे एम तमने ख्याल पण नहीं आवे। अने मारे एवो घणो अनुभव थई गयो छे के विश्वास न होय, मारे आ ज्यारे योग भट्ठीमां आवानुं हतुं त्यारे पहेला मने हा पाड़ी, पछी मने ना पाड़ी घरेथी, अने बाबा पर मैं छोड़ी दीधुं के बाबा मारे मधुवन आवुं छे, हवे जे करो ए तमारे ज करवानुं छे, શું કરશો એ મને ખબર નથી, પણ સામેથીને જ મને કહે કે તું જા એમ। અને એવું જ થયું કે સવારે સામેથીને જ મારા પતિનો ફોન આવ્યો કે તું જા એમ, અને મને એટલી ખુશી થઈ કે મેં એની કોઈ શુક્રિયા બાબાને કર્યું કે કોઈ વાત જ નહીં। અને જ્યારે ભઠ્ઠીમાં આવીને બેસી ત્યારે મને યોગ નહોતો લાગતો પહેલાં, પછી મેં બાબાને એવું કીધું કે બાબા બધાને યોગ લાગે છે તો મને કેમ નથી લાગતો, મને એવો તમે કંઈક કરો કે હું ઘરે જઈને કહી શકું ગર્વથી કે હું યોગ ભઠ્ઠીમાં ગઈ હતી તો મને આવું થયું ફીલ એમ। તો બાબાએ મને સતયુગની ઝાંખી કરાવી કે સતયુગમાં શું હોય છે, અને મહેલ બતાવ્યો, અને એમાં કાનો જોયો નહીં મેં, પણ મને એવું મહેસૂસ થયું કે એ મને બોલાવે છે। હું એને પૂછું છું, કાના તું ક્યાં છે, કાના તું ક્યાં છે, તો એ કહે છે હું આયા છું, હું ગોતું છું પણ મને દેખાતો નથી। અને બાબા જે રીતે તમે તમારા બાળકોને સાથ આપો છો ને, તમે તમારા બાળકોની જેવી પાલના આપો છો ને, તમે જેવા સંસ્કાર આપો છો એવી જ બાબા આપણને પાલના આપે છે। અને શિવ બાબાએ મેં તો એમની પાલના નથી લીધી, દાદીઓની પણ પાલના નથી લીધી, સેન્ટરેથી અમને જે શીખવામાં આવ્યું એ બધું, અને જ્યારે અહીંયા અમને કોર્સ કરવામાં આવ્યો યોગ ભઠ્ઠીમાં ત્યારે એવું બધું ક્લાસ આવ્યા છે કે એમાં તમારું જીવનગીની ઘણી ઘણી સમસ્યાઓ હશે એનું સમાધાન થઈ જશે અને બધું જ સોલ્યુશન નીકળી જશે। અને બાબાના હાથ તમે સોંપી દો એક વખત, અને એક વખત તમે રાજયોગ મેડિટેશન કરો, તમારી જિંદગીની લાઈફ બદલી જશે, અને તમને બિલીવ પણ નહીં થાય કે આ શું થયું છે મારી લાઈફમાં। ઓમ શાંતિ।
1: કેટલા સુંદર અનુભવ આધાર છે, અનુભવી બતા શકતી હે જૈસે બહેન આપના અનુભવ આધાર છે પરમાત્મા કે સાથ જો રાજયોગ શીખી જિસકા ચલતે ઉનકા જીવનમાં સબ ટેન્શન દૂર હુઈ ઓર બાર બાર આને કે લીએ ઈચ્છા હો રહી હે, ક્યુંકિ જો ભટ્ટી જો હોતા હે પરમાત્મા કા સાથ આત્મા કા જો કનેક્શન એ ભટ્ટીમાં સબ ચીજ ભૂલકર ખુદ કો આત્મા સમજકર પિતા પરમાત્મા કો જબ યાદ કરતે સબ ચીજ ભૂલકર એક રસ એકાગ્રતા ઓર સભી શક્તિયાં આ જતી જબ સબ શક્તિયાં આ જતી તો ખુદ કો શક્તિ સ્વરૂપ મહસૂસ કરતી હૈ। તો જૈસે બહેન આપના અનુભવ આધાર છે જો તીન ચાર દિન યહાં પર રુકે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કા જો ભટ્ટી હોતા હૈ, ભટ્ટી મતલબ રાજ્યો કા કન્ટિન્યુ અભ્યાસ પૂરા જ્ઞાન યોગ ધારણા ઓર સેવા ઉમે ચાલ પડતે હૈ, સભી બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં આકર આપના અનુભવ સુન કરતે હૈ ઓર કરાતે હૈ। બહુ બહુ ધન્યવાદ સભી કો નામ કા સાથ એટના સુંદર રૂપે પ્રસ્તુતિ દીએ, તો હમરા આજ કે જો કાર્યક્રમ કો સુંદર રૂપે સજાય સભી કો નામ કા સાથ ધન્યવાદ દેતે હૈ, ક્યુંકિ આજ થોડા હટકે આપકો પ્રજાપિતા બ્રહ્મા કુમારી પ્રાંગણમાં લેકર આ ગયે। હમેશા તો ગાંવ ઓર અંચલ કા આવાજ સુનતે થે, લેકિન આજ મીઠા મીઠા આવાસ ઓર બ્રહ્મા કુમારી કા જો શુદ્ધતા પવિત્રતા ઓર ધારણાયુક્ત ગુણયુક્ત મૂલ્યવાન બાતે આજ સુનાએ આપના અનુભવ કોઈ ગીત ગાય હમરા સભી બ્રહ્મા કુમારી એ કામ નહીં હે, આપના જીવન કો કામ ક્રોધ લોભ મોહ અહંકાર કો ત્યાગ કર ઘર ગૃહસ્થ મેં રહેતે સબ ચીજ કરતે હુએ પરમાત્મા કો યાદ કરતે। આજ કે લીએ હમે દીજે ઇજાજત, ફિર કલ મિલેંગે ઇસી વક્ત ઇસી સમય ઓર કિસી બાત કો લેકર। અચ્છા ધન્યવાદ, આભાર, ઓમ

0: चुगले राजयोग का मोती।
1: बहुत बहुत धन्यवाद। क्या नाम है?
0: मारा शरीर नु नाम खुशाली छे। हूँ 6 महीना थी आध्यात्मिक માં જોડાયેલી છું અને મને ખૂબ જ સારો એવો અનુભવ થયો છે અને ખૂબ જ આ જ્ઞાનમાં આવ્યા પછી ખૂબ જ શાંતિ, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું અને કોઈ પણ પ્રોબ્લેમનું કઈ રીતે સોલ્યુશન કરવું, હસતા મુખેથી આપણે બધી જ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો એના એ માટેનું ખૂબ જ સરસ જ્ઞાન મને આમાંથી મળે છે, જેથી તમે પણ જોડાઈ શકો અને તમે તમારી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કઈ રીતે લાવી શકો એના માટે જોડાઈ શકો ખૂબ જ
1: ધન્યવાદ.
2: ಕಾರ್ಯಕ್ರಮ ರೆಡಿ 90.4 FM.

0: माया।
1: तो चलिए बहुत सुंदर प्रस्तुति, बहुत बहुत धन्यवाद माता जी को इतना सुंदर प्रस्तुति। अचानक में जब उनको बुलाया, पहले झिझक थी, लेकिन जब माइक में तो बड़ा बड़ा आदमी भी झिझक करते हैं, डर जाते हैं, पसीना निकल जाता है, लेकिन इतना उम्र होने के बाद कहाँ तो पढ़ाई किया, पढ़ाई किए कुछ
0: नहीं,
1: भगवान के पास पढ़ाई कर रहे हैं।
0: भगवान पढ़ा वैसे,
1: भगवान पढ़ा रहे, अभी पढ़ने आए, ये भी एक राज है। तो दादी माँ का आवाज सुन रहे थे, तो इस कार्यक्रम को आगे बढ़ाते हुए और कौन रह गया जो कुछ बोलना चाहेंगे? अरे वाह,
2: ओम शांति। आ शरीर नु नाम मनीषा छे, हूँ सूरत थी छू, आंबा तलावड़ी सेंटर मां थी। अपना स्त्रीओ ने छे ने घणा बधा टेन्शन होय छे लाइफ मां। हूँ एक हाउस वाइफ छू, एक माँ छू, अने कोई पण माँ होय ने एनी एक चिंता हमेशा होय ने बाळको ने लईने, કે મારા બાળકોના સંસ્કાર છે ને કોઈ દિવસ બગડવા ના જોવે। અને આજકાલમાં, આજકાલની લાઈફમાં જે આપણો માહોલ બગડેલો છે, એ તો બધી માનો આ વિષય છે કે મારા છોકરાના સંસ્કાર હું કઈ રીતે સુધારું, એનામાં કોઈ સંસ્કાર એના કોઈ બગડવા ના જોવે। એના માટે મારો એક અનુભવ હું તમને કહેવા માંગીશ કે શિવ બાબા, એક છેલ્લા એક વર્ષથી હું બ્રહ્મકુમારીઝને ફોલો કરું છું, અને શિવ બાબામાં મને વિશ્વાસ આવ્યો છે। એના ઘણા બધા એવા અનુભવો છે જેના લીધે મને તેના પર વિશ્વાસ આવ્યો છે। હું ખાલી એટલું કહેવા માંગીશ કે તર્ક વિતર્કને છોડો, કે ભાઈ આપણે હંમેશા તર્ક વિતર્કમાં લાગતા હોઈએ કે હિપ્નોટાઇઝ કરે છે, આવું હોય તેવું હોય, એ લોકો આપણને આમ કરે છે, એ બધું છોડો। બસ ખાલી એકવાર આવીને શિવ બાબાના દ્વારે આવીને એકવાર

0: અનુભવ કરો એ તમને અનુભવ આપશે કે તમારી લાઈફના ઘણા બધા ટેન્શનો, ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય જેના રસ્તા તમને એ બતાવશે, તમને ખબર બી નહીં પડે. બસ ખાલી હું એટલું કહેવા માંગુ છું, એક વાર તમે આવો અને શિવ બાબાને ફોલો કરો. ઓમ શાંતિ. થેન્ક યુ
1: મનીષા કો બહુત બહુત ધન્યવાદ. રાજયોગ અભ્યાસ કરતી હૈ ઓર જીવન મેં જો અંધવિશ્વાસ રૂઢિવાદી કો ત્યાગ કરકે કિસી સુની સુનાઈ બાતો મેં જબ તક અનુભવ નહીં કિયે, જબ તક નહીં દેખે, કિસી સુની સુનાઈ બાતો મેં વિશ્વાસ નહીં કરના હૈ ઓર આપના અનુભવ આધાર સે આપના બતાઈ. સહી મેં પરમપિતા પરમાત્મા કા યે દિવ્ય જો ભૂમિ હૈ ઉનસે અનુભવ કરતે હૈ. બહુ ખુશી લગતા જીવન પરિવર્તન હોને કા એક એહી એક મોકા હૈ. તો હમરા ગ્રામવાસી સુન રહે તો ઓ ભી કભી મોકા મિલે તો જરૂર રાજયોગ અભ્યાસ કરે ઓર શાંતિવન મને બ્રહ્માકુમારી આશ્રમ મેં પહોંચે, એ હમરા સુભાવના હૈ. તો કાર્યક્રમ આગે બઢાતે હુએ ઓર એક સ્વઈચ્છા સે એક કુમાર આ ગયે, તો કુમાર જીવન મેં તો ક્યા નામ હૈ ઓર એક આદર્શ ગાંવ કે લિયે સભી કે લિયે રાજયોગ કેતના આવશ્યકતા હૈ, ક્યુંકિ જીવન જીને કે લિયે સુખ શાંતિ આનંદ પ્રેમ શક્તિ સદા કે લિયે રાજયોગ સે હી મિલતા હૈ. જો આપ લોકો અનુભવ સે હમ સુન રહે થે અભી તક, હમરા શ્રોતા મિત્ર ભી સુન રહે, તો ખાસ કર ગાંવ કે લિયે શહર કે લિયે રાજયોગ જો આપ કર રહે તો વો કેતના કારગર સાબિત હોગા, રાજયોગ સે હમકો ક્યા ફાયદા હોગા ગાંવ કો ઓર શહર કો, વો ચીજ આપ બતાઈએ. આપકા સ્વાગત હૈ, આપકા પરિચય પ્લીઝ.
2: ઇસ શરીર કા નામ અભી હૈ ઓર રાજયોગ સે મુજે સબસે બડા બેનિફિટ વો હુઆ હૈ કે મેં છોટી છોટી બાત પે ગુસ્સા બહુત કરતા થા, તો મેં અબ તો બહુ કમ ગુસ્સા કરતા હું ઓર એસે તો મેં તીન ચાર મહિનો સે જ્ઞાન મેં હું ઓર જો સાક્ષાત્કાર મુજે હુઆ થા પ્રકાશમણી દાદી કા જો સ્તંભ હૈ ના વહાં પે મેં સુબહે યોગ કર રહા થા, તો જો મણિ હૈ ના ઉસમેં મુજે જાનકી દાદી દિખે મણિ કે અંદર. હા ઓર દૂસરી બાત કી વો અવ્યક્ત લોક હૈ ના ઉસકા જો અવ્યક્ત સ્તંભ હૈ ઉસકી મણિ કે અંદર મુજે જાનકી દાદી બાબા ઓર મમ્મા તીનો દિખે. અભી એ કેસે હુઆ એ તો મુજે માલુમ નહીં હૈ, ફિર ભી એ સાક્ષાત્કાર તો માના જાતા હૈ, ક્યુંકિ વો કિસી કિસી કો હી દિખતા હૈ, સભી કો તો નહીં દિખતા હૈ. ઓમ શાંતિ.
1: તો શ્રોતા મિત્ર આપ કભી અંદર જો શાંતિવન મેં આયેંગે યે તો ઉપર બહાર સે આયે દેખે હૈ જૈસે અવ્યક્ત લોક પ્રકાશમણિ સ્તંભ શક્તિ સ્તંભ એ જો કે અમારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય જો મુખ્ય હેડ ચીફ થે દાદી પ્રકાશમણિ પહેલા પ્રશાસિકા ઓર ઇસકા બાદ ઓર શક્તિ સ્તંભ જો જાનકી દાદી ગુલજાર દાદી જો અવ્યક્ત લોક હૈ એ તીનો કા જો નામ લિયે વો તીન ચીફ થે અભી તો નહીં હૈ લેકિન એ પૂરા ઈશ્વર વિશ્વવિદ્યાલય જો પિલર કહેતે હૈ તીન સ્તંભ રખા હુઆ હૈ શક્તિ સ્તંભ પ્રકાશ સ્તંભ ઓર અવ્યક્ત લોક જ્યાંસે વો અનુભવ આધાર સે આપના બાત બતાઈ તો કોઈ અંધશ્રદ્ધા નહીં ઓર કોઈ બોલી બોલી મને કોઈ કહ નહીં પર નહીં વો ખુદ અનુભવ કિયે જિસકા આધાર સે અનુભવ લેકર જાતે યહાં પર જો ભી આતે અનુભવ લેકર જાતે આપ ભી ઇસ મોકા કો કભી જો મોકા મિલેગા જરૂર આકર આપના અનુભવ લે એ હમરા સુભાવના હૈ. રેડિયો મધુબન હંમેશા આપકો આને મેં સહયોગ કરેગા. ધન્યવાદ. ચલે કાર્યક્રમ કો આગે બઢાતે હુએ ઓર કોન રહ ગયા બેન? અચ્છા
3: ભાવના બેન, મેં યહાં 6 કે 8 મહિનાથી જ આવી છું પણ મને બહુ જ ગમે છે બાબાના કમરામાં આવીને જ્ઞાન લઈને, અને મને ગુસ્સો બહુ જ આવતો હતો. કોઈ નાની નાની વાત કોઈ બોલે ને તો ગુસ્સો આવે, કઈ લેટ થઈ જાય 5-10 મિનિટ તો બી ગુસ્સો આવતો હતો મને. આજે મને એટલી આમ ફિલિંગ થઈ, આ મધુવનમાં આવ્યા પછી 3 દિવસની ભઠ્ઠી કરી એમાં મને એકદમ રિલાઈઝ થયું કે બધું અહીંયા મૂકીને જ જવું છે. અને એ બાબાએ મને એક સારો રસ્તો બતાવ્યો કે નહીં કે ક્રોધ ને ક્યાં મૂકીને જાઉં અહીંયા. બહુ સરસ કે અહીંયા બધું એમ ફીલ થાય છે કે બસ અહીંયા મધુવનમાં રહી જાઉં, ત્યાં જવાની ઈચ્છા જ નથી થતી મને ઘરેથી. હા એક સ્વર્ગી હે ઘર યાદ નહીં આવતા. ઓમ શાંતિ.
1: બહુ બહુ ધન્યવાદ. સહી મેં સ્વર્ગ મેં જૈસે કોઈ દુઃખ અશાંતિ નહીં હોતા હૈ તો યહાં પર આતે પૂરા ઘર દ્વાર સબ ભૂલ જાતે પરિવાર પૂરા ભૂલ જાતે.
4: ઓમ શાંતિ. મેરા શરીર કા નામ મનીષા હૈ ઓર મેં સુરત સે બ્રહ્મા કુમારી સેન્ટર સે હું. જરૂર એક બાર રાજયોગ શિબિર કરના ચાહીએ, જો આપકી જીવન કી હર સમસ્યા કા સમાધાન હૈ ઓર તમને એટલું આમ સારું લાગશે રાજયોગ મેડિટેશન કરશો ત્યારે કોર્સ કરશો ત્યારે કે તમને વિચાર પણ નહીં આવે કે આપણી જિંદગી કેવી રીતે બદલાઈ રહી છે. તમને ખુદ અનુભવ થશે જ્યારે તમે એક વખત રાજયોગ મેડિટેશન કરો ત્યારે કે રાજયોગ મેડિટેશન શું છે એમ તમને ખ્યાલ પણ નહીં આવે. અને મારે એવો ઘણો અનુભવ થઈ ગયો છે કે વિશ્વાસ ન હોય. મારે આ જયારે યોગ ભઠ્ઠીમાં આવવાનું હતું ત્યારે પેલા મને હા પાડી, પછી મને ના પાડી ઘરેથી, અને બાબા પર મેં છોડી દીધું કે બાબા મારે મધુવન આવવું છે, હવે જે કરો એ તમારે જ કરવાનું છે, શું કરશો એ મને ખબર નથી, પણ સામેથી જ મને કે તું જા એમ. અને એવું જ થયું કે સવારે સામેથી જ મારા પતિનો ફોન આવ્યો કે તું જા એમ, અને મને એટલી ખુશી થઈ કે મેં એની કોઈ શુક્રિયા એટલા શુક્રિયા બાબાને કર્યું કે કોઈ વાત જ નહીં. અને જ્યારે ભઠ્ઠીમાં આવીને બેસી ત્યારે મને યોગ નહોતો લાગતો પહેલા, પછી મેં બાબાને એવું કીધું કે બાબા બધાને યોગ લાગે છે તો મને કેમ નથી લાગતો, મને એવો તમે કંઈક કરો કે હું ઘરે જઈને કહી શકું ગર્વથી કે હું યોગ ભઠ્ઠીમાં ગઈ હતી તો મને આવું થયું ફીલ એમ. તો બાબાએ મને સતયુગની ઝાંખી કરાવી કે સતયુગમાં શું હોય છે, અને મહેલ બતાવ્યો, અને એમાં કાનો જોયો નહીં મેં, પણ મને એવું મહેસૂસ થયું કે એ મને બોલાવે છે. હું એને પૂછું છું કાના તું ક્યાં છે, કાના તું ક્યાં છે, તો એ કહે છે હું આયા છું, હું ગોતું છું પણ મને દેખાતો નથી. અને બાબા જે રીતે તમે તમારા બાળકોને સાથ આપો છો ને, તમે તમારા બાળકોની જેવી પાલના આપો છો ને, તમે જેવા સંસ્કાર આપો છો એવી જ બાબા આપણને પાલના આપે છે. અને શિવ બાબાએ મેં તો એમની પાલના નથી લીધી, દાદીઓની પાલના નથી લીધી, સેન્ટરેથી અમને જે શીખવામાં આવ્યું એ બધું, અને જ્યારે અહીંયા અમને કોર્સ કરવામાં આવ્યો યોગ ભઠ્ઠીમાં ત્યારે એવું બધું ક્લાસ આવ્યા છે કે એમાં તમારું જિંદગીની ઘણી ઘણી સમસ્યાઓ હશે એનું સમાધાન થઈ જશે અને બધું જ સોલ્યુશન નીકળી જશે. અને બાબાના હાથ તમે સોંપી દો એક વખત, અને એક વખત તમે રાજયોગ મેડિટેશન કરો, તમારી જિંદગીની લાઈફ બદલી જશે અને તમને બિલીવ પણ નહીં થાય કે આ શું થયું છે મારી લાઈફમાં. ઓમ શાંતિ.
1: કેટલા સુંદર ભાવરો અનુભવ આધાર છે, અનુભવી બતા સકતી હે જૈસે બહેન આપના અનુભવ આધાર છે પરમાત્મા કે સાથ જો રાજયોગ સીખી જિસકા ચલતે ઉનકા જીવન મેં સબ ટેન્શન દૂર હુઈ ઓર બાર બાર આને કે લિયે ઈચ્છા હો રહી હૈ ક્યુંકિ જો ભટ્ટી જો હોતા હૈ પરમાત્મા કા સાથ આત્મા કા જો કનેક્શન એ ભટ્ટી મેં સબ ચીજ ભૂલ કર ખુદ કો આત્મા સમજ કર પિતા પરમાત્મા કો જબ યાદ કરતે સબ ચીજ ભૂલ કર એક રસ એકાગ્રતા ઓર સભી શક્તિયા આ જતી જબ સબ શક્તિયા આ જતી તો ખુદ કો શક્તિ સ્વરૂપ મહસૂસ કરતી હૈ તો જૈસે બહેન આપના અનુભવ આધાર સે જો તીન ચાર દિન યહાં પર રુકે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કા જો ભટ્ટી હોતા હૈ ભટ્ટી મતલબ રાજયોગ કા કન્ટિન્યુ અભ્યાસ પૂરા જ્ઞાન યોગ ધારણા ઓર સેવા ઉસમે ચલ પડતે હૈ સભી બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મેં આકર આપના અનુભવ સુન કરતે હૈ ઓર કરાતે હૈ બહુત બહુત ધન્યવાદ સભી કો નામ કા સાથ ઇતના સુંદર રૂપ મેં પ્રસ્તુતિ દીએ તો હમરા આજ કે જો કાર્યક્રમ કો સુંદર રૂપ મેં સજાએ સભી કો નામ કા સાથ ધન્યવાદ દેતે હૈ ક્યુંકિ આજ થોડા હટકે આપકો પ્રજાપિતા બ્રહ્મા કુમારી પ્રાંગણ મેં લેકર આ ગયે હમેશા તો ગાંવ ઓર અંચલ કા આવાજ સુનતે થે લેકિન આજ મીઠા મીઠા આવાસ ઓર બ્રહ્મા કુમારી કા જો શુદ્ધતા પવિત્રતા ઓર ધારણાયુક્ત ગુણયુક્ત મૂલ્યવાન બાતે આજ સુનાએ આપના અનુભવ કોઈ ગીત ગાએ હમારા સભી બ્રહ્મા કુમારી એ કામ નહીં હૈ આપના જીવન કો કામ ક્રોધ લોભ મોહ અહંકાર કો ત્યાગ કર ઘર ગૃહસ્થ મેં રહેતે સબ ચીજ કરતે હુએ પરમાત્મા કો યાદ કરતે આજ કે લિયે હમે દીજે ઇજાજત ફિર કલ મિલેંગે ઇસી વક્ત ઇસી સમય ઓર કિસી બાત કો લેકર અચ્છા ધન્યવાદ આભાર ઓમ.